0: મિનિઝલાએ શિથુલ પેનાલ્ટી છત્રકો બાહિર લડાય પછી રાતો કાર્ડ પાય પછી શિથુલને મેદાન છાડ્દા 60 મિનેટમાં 10 ખેલાડીમાં સમિત બન્ન પુગ્યો. એક ખેલાડીલે કમ ભએકો દક્ષિણ આફ્રિકામાંથી મેક્સિકોલે જલ દબાવ બઢાઉન સફળ ભયો. 67 મિનેટમાં મેક્સિકોલે ગોલ ગર્દે ટોલીલાઈ અગ્રતા દિલાયો. હિમિનેઝલે હેડર માર્ફત ગોલ ગર્દી ટોલીકો અગ્રતા દોબ્બર પાર્નુભયો. ખેલકો અંત્યતિર દુવૈ ખેલાડીલે એક એક ખેલાડી ગુમાવ્નો પુગે. દક્ષિણ આફ્રિકાકા વૈકલ્પિક ખેલાડી થંબા જ્વાને ર મેક્સિકોકા કેન્દ્રીય રક્ષક સેજાર મોન્ટેસ્લે રાતો કાર્ડ પાએપછી મેદાન છાડ્નુ પર્યો. સમગ્રમાં યો વિશ્વકપકો ઉદઘાટન ખેલમાં 3 ખેલાડીલે રાતો કાર્ડ પાએર મેદાન છાડ્નુ પર્યો. વિશ્વકપકો દોસરો ખેલમાં અહીલે પૌને 8 સમૂહ એક દક્ષિણ કોરિયા ર ચક ગણતંત્ર ચોકિયા ભેટ્દૈછન્. યો વિશ્વકપમાં 48 રાષ્ટ્રલે સહભાગિતા જનાએકા છન્. જુલાઈ 19 સંચાલન હુને પ્રતિયોગિતામાં કુલ 104 ખેલ ખેલાઇનેછન્. યતા સુર્ખેતકો બ્રેન્નરમાં જારી 19 વર્ષ મુનિકો મહિલા T20 રાષ્ટ્રીય ક્રિકેટ પ્રતિયોગિતાકો 5 દિનકો ખેલ સકિંદા મધેશ ર સુદૂરપશ્ચિમ પ્રદેશલે ઉપાધિ ભ્રંતોકો સંભાવના બલિયો બનાએકા છન્. સુદૂરપશ્ચિમલે ઘરેલુ ટોલી કણાલલાઈ 88 ર મધેશલે ગંડકીમાંથી 3 રનકો નતિજા નિકાલ્દી અંક તાલિકાકો શીર્ષ 2 રહેર ઉપાધિ ભિડંત બલિયો બનાવને સંભાવના બનાએકા છન્. કાલુચોક મેદાનમાં ટસ જીતેર પહેલા બેટિંગ રોજેકો સુદૂરપશ્ચિમલે ઉત્કૃષ્ટ પ્રદર્શન ગર્દી નિર્ધારિત ઓભરમાં 5 વિકેટકો ક્ષતિમાં 155 રન બનાયો. કર્ણાલીકા કપ્તાન કૃષ્ણા વિશ્વકર્માલે કિફાયતી બોલિંગ ગર્દી 1 વિકેટ લીનુકા સાથે અન્ય 2 બેટરલાઈ રનઆઉટ ગરાએ પણ કર્ણાલીલે અતિરિક્ત રન ધેરે દિન પુગ્યો. 27 અતિરિક્ત રન પાયા સુદૂરલે કર્ણાલી સામુ 156 રનકો લક્ષ્ય પ્રસ્તુત ગર્યો. 156 રનકો વિશાળ લક્ષ્ય પાયા કર્ણાલી પ્રદેશકો બેટિંગ લાઇનઅપ સુદૂરપશ્ચિમકા બોલર સામુ નિરીહ બન્યો ર ધેરે બેર ટીક્ન સકેન. કર્ણાલીકા કપ્તાન તીર્સના વિશ્વકર્માલે 17 બોલમાં 18 રન ર શિખા દુવાડીલે 12 રન બનાવનુ બાહેક અરૂ કુનૈ પણ બેટરલે દોહરો અંકમાં રન જોડ્ન સકેનન્. 5 દિનકો ખેલ સકિનાસમ્મ 5 ખેલમાં 4 ખેલ જીતેકો સુદૂરપશ્ચિમ 8 અંકકા સાથ શીર્ષ સ્થાનમાં રહંદા. ઉત્તિકૈ ખેલમાં ઉત્તિકૈ અંક જોડેકો મધેશ નેટ રન રેટકા કારણ દોસ્રોમાં રહેકો છ ભને કોશીલે અહિલેસમ્મ 1 ખેલ જીતેર 2 અંક જોડ્દા ઘરેલુ ટોલી જીત ર અંક વિહીન રહંદી પુછારમાં પરેકો છ. खेल खबर संगे लाइव हेनेको भेरी खबर सकियो. बिदा हुनु गेल समका मुख्य मुख्य खबर फेरी एक पटक.
1: कर्णाली प्रदेश सरकारले 6 निर्देशनालय खारेज गर्यो. जिल्ला कार्यालयमा रूपान्तरण. प्रदेश वन निर्देशनालय हट्यो.
0: कर्णालीका 30 स्थानीय तहमा अझै मौसम मापन केन्द्र विहीन. मौसम सम्बन्धी तथ्याङ्क संकलन पूर्व सूचना प्रवाह र विपद व्यवस्थापनमा चुनौती.
1: ओमानको खाड़ीमा अमेरिकी आक्रमण. 3 भारतीयको ज्यान गयो.
0: र विश्वकप फुटबलमा घरेलु टोली मेक्सिको विजयी शुरूआत. दोस्रो खेलमा अहिले पौने 8 दक्षिण कोरिया र चक गणतन्त्र भिड्ने. हस्तरीलाई बिहानको भेरी खबर सकियो. अहिले 8 भेरी हाइलाइट्समा फेरि भेट हुने नै छ. त्यति बेलासम्मका लागि समाचार कक्षका सबै सहकर्मीसँगै डिलु रावत र केशव ढकाल विदा हुन्छौं. ताजा समाचार र स्वस्थ मनोरञ्जनका लागि रेडियो भेरी सुन्दै गर्नुहोला. नमस्ते.
2: मलाई त कस्तो भोक लाग्छ टिकराज, कहीँ जाम न खाजा खान.
3: भोक त लाग्यो दिदी, के खाने भोक लाग्यो के दिदी?
2: भोक लागे बेला त मिठै खाने कुरा खानु पर्यो नि.
3: त्यसो भए दिदी, आज न्यू काठमाडौँ एभरेस्ट मोमो एन्ड सेक्वा कर्नरमा जाउँ, मजाले भोक मेटिन्छ.
4: त्यहाँ त स्पेसल बफ मोमो, चिकन मोमो, मटन मोमो, भेज मोमो, बफ चाउमिन, चिकन चाउमिन, मटन चाउमिन, भेज चाउमिन, अन्डा चाउमिन, मिक्स चाउमिन, नेवारी खाजा सेट, बफ खाजा सेट, चिकन खाजा सेट, मटन खाजा सेट, भेज खाजा सेट, बफ सेकुवा, चिकन सेकुवा, मटन सेकुवा, छोइला, भुटन भुटुवा लेग पिस, ललिपप, मटन तास, बफ ससेज चिकन, ससेज फ्राइड राइस का साथै अर्डर अनुसारका खाजाहरू उपलब्ध गराइन्छ. त्यति मात्र हो र होम प्याकेजिङ तथा फ्री डेलिभरीको व्यवस्था पनि रहेको छ.